0: Mamster nu panipuri ane panipuri no pani.
1: All Mamster products are nut free and made in Canada. Now available at your nearest Asian grocery store.
2: નમસ્કાર. માર્ચ 2027માં મહારાજા ટૂર્સ સાથે માણો જાપાનનું અદ્ભુત ચેરી બ્લોસમ સીઝન. આવો અને જુઓ જાપાનનું સુંદર ચેરી બ્લોસમ, શ્રેષ્ઠ સાઇટ સીન, સ્વાદિષ્ટ ઇન્ડિયન જમવાનું અને ઘણા બધા યાદગાર અનુભવો. માત્ર 4,499 pounds પર પર્સન, જેમાં ફ્લાઇટ્સ, એકોમોડેશન અને એક્સકર્ઝન્સ બધાનો સમાવેશ છે. સીટ્સ લિમિટેડ છે, એટલે આજે જ તમારું બુકિંગ કરો. વિઝિટ મહારાજા ટૂર્સ ડોટ કો ડોટ યુકે ઓર કોલ 07956154846.
3: The South Asian Film Festival UK brings to the big screen Raj Kapoor's Sangam in stunning 4K on the 4th of October. Celebrate 50 years of Yash Chopra's Kabhi Kabhi on the 11th of October and marking its 25th anniversary, Dil Chahata Hai on the 18th of October. And before every screening, a filmy sing-along medley celebrating the greatest songs and stars. Supported by BFI National Lottery Funding, official radio partner Leica Radio. Book now at showcasecinemas.co.uk/SAFUK or visit safuk.com.

0: ਕੋਲ ਗੱਪਿਆਂ ਦਾ ਪਾਣੀ
1: All Monster products are nut free and made in Canada now available at your nearest Asian grocery store
2: નવરાત્રી ની ધમાકેદાર રાતો માટે થઈ જાવ રેડી KDR ઇવેન્ટ્સ એન્ડ બીચ પ્રમોશન્સ પ્રાઉડલી પ્રેઝન્ટ્સ નવરાત્રી ફેસ્ટિવલ 2026 11th થી 20th ઓક્ટોબર લાઇવ ફ્રોમ ઇન્ડિયા ગરબા ડાંડિયા મ્યુઝિક એન્ડ ફુલ ઓન ફેસ્ટિવ વાઇબ્સ એવરી નાઇટ ફ્રોમ 7 PM એટ અવંતી ફીલ્ડ સ્કૂલ લિસ્ટર ટિકિટ્સ જસ્ટ £5 થી સ્ટાર્ટ બુક યોર ટિકિટ્સ નાઉ ઓન ટિકિટ સોર્સ ઓર કોલ BJL 07957477330 રેડિયો પાર્ટનર લાઇક અ રેડિયો
3: Advertise your business on Leica Radio Network, covering Greater London, the Midlands, Greater Manchester and West Yorkshire. Call 0207 132 1458 or email sales@leicamedia.co.uk. London, Midlands, Manchester. This is the Leica Radio Network.

0: Japan Tour now. Visit starters.co.uk or call 0208-900-2323.
1: દોસ્તી મસ્તી અને ઇમોશન્સ ની એક અનોખી સ્ટોરી
2: સાંભળે કામ કર મેડિકલ દેલે અને નાખતા જઈએ
3: એટલે
1: સોલ સૂત્ર પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક
4: તું કાંડો છે આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર
1: Starring Viraj Khilani, Deep Vaitya, Vishal Parekh and Vishwa Joshi. Mitrata in cinemas now. UK release details mate Instagram par follow karo Bakrania Media.

0: દોસ્તી મસ્તી અને ઇમોશન્સ ની એક અનોખી સ્ટોરી
1: સાંભળે કામ કર મેડિકલ દેલે અને નાખતા જઈએ નાખતા જઈએ એટલે
0: સોલ સૂત્ર પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ મિત્રતા ફ્રેન્ડશિપ ની લવ સ્ટોરી પ્રોડ્યુસ્ડ બાય પાર્થિવ ગોહિલ એન્ડ માનસી પારેખ ડિરેક્ટેડ બાય ઓનિલ કર્ણિક
2: તું કાંડો છે આગળ વાળો બ્રેક મારે તો પાછળ વાળો બ્રેક મારે છે યાર
0: Starring Viraj Khilani, Deep Vaitya, Vishal Parekh and Vishwa Joshi. Mitrata in cinemas now. UK release details mate Instagram par follow karo Bakrania Media.
3: No need to fly back home this summer holiday. Come to Ambala and try out our Khoya Barfi, made from pure buffalo milk. Yes, it's the same barfi you get back home. Now made in England with milk from Ambala's own herd of buffalo. Only from Ambala. Don't take our word for it. Come and taste it for free this month. Now also doing the best kara chai, masala chai and elaichi chai. Just like back at home. Ambala, heritage you can taste. Visit ambala.co.uk. London, get ready for an unforgettable night.
0: The legendary Ustad Rahat Fateh Ali Khan, joined by his son Shahzaman Ali Khan,
3: comes to the O2 Arena London on 18th April 2027.
0: Brought to you by Pantheon, performing all his greatest hits.
3: And a very special tribute to the legendary Nusrat Fateh Ali Khan.
0: Powered by Pepe's Piri Piri in association with Berico and RGB Direct.
3: Tickets available from Ticketmaster and AXS. Radio partner Leica Radio.